0: 주왕.
1: 빨리 알려준대요는 저 레디오 앤 아랭 99.1 라베카 야기 숫자나
2: नेपाली रेडियो नेटवर्क रेडियो एनआरएन 99.1 मा यो हो म्युजिक मस्ती.